0: સાદ ઇન્ટરનેશનલ ટ્રેવલ એન્ડ ટુર્સ સાદ ઇન્ટરનેશનલ ટ્રેવલ એન્ડ ટુર્સ તરફના ટોલ મિનાવાલો તા દલવી અખ્તર લોહી ખુશાલે ડેરે ડેરે મુબારક શાહ સાદ ટ્રેવલ એન્ડ ટુર્સ અબ્દુર રહમાન પ્લાઝા સવાબી મુંગસર દ ઉમરે દ હર કિસ્મ પેકેજ ઓ દ હર કિસ્મ એરલાઇન દ ટિકિટુન લપારા ખપસી મોરે ઓ તેમાત સરા રાબિતા ઉકડે સીઓ શાહિદ ખાન મોબાઈલ નંબર 0398982639 મીના બાજાર ટુપી دا شارجہ جولرز ٹوپی دا عرفان حسن اور بصیر حسن لوکوانا ٹول مینا والو تا دا گٹ اختر گٹ خوشالے ڈیری ڈیری مبارک شاہ دا واحد مرکز دا کوالٹی او وزن سی موارے سرا کالی کے تیار بھی او کپ آرڈر جوڑا بل گواڑے نو پتا یاد ساتے شارجہ جولرز مینا بازار ٹوپی
1: دادی ریڈیو دل وائل ستاسو دزراواز